0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે. શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
2: હોવે જૈવરે સબ સોરા ભણેગા તારે તો દેશ અગાડી વધેગા.
1: શિક્ષા નહીં તો સપના અધૂરા. શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક.
2: વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મે.

વાઇન બનુ ગીત તો આઈશું પૂરું અને ગીત બાદ એક વખત ફરી આપ સબનું ગણમાન સ્વાગત કરો હો અમારે આજને કાર્યક્રમ ખેતીવાડી મેં જેમ કે ગીત કે પહેલે આપને વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતચીત કરવા વાળા હો કે આદિવાસી જીવન મેં બાંસનું શું મહત્વ હૈ પરંપરા આજીવિકા અને ખેતી તકી આનું શું સંબંધ હૈ તો આના વિશે માટે વાતચીત કરવા બદલે આજે આપણા કાર્યક્રમ તકી જોડી રહી માંગીલાલજી તો સૌથી પહેલા આપણે હામરી લણની વાત મોર કર આપણી વાતે સર નમસ્કાર

ડિઝાઇન બનો અણસ કે સાથે અમે કાર્યક્રમ ખેતીવાડી તકી પડ સુટ આપને મારો આસનો આ કાર્યક્રમ કેવું લાગ્યું એને બારામાં આપ રાય સુછા અમને આલી શકો અમારા અણપતા માતે અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કોપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ અમને ફોન કરી શકો અમારા અણા ફોન નંબર માતે અમારો ફોન નંબર હે 9414082643 તો ભાઈ બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મેં અણસ ટેમ માતે એક ના વિષય ની હાથી તારુદી રામ રામ રામ રામ

0: कार्यक्रम समस्या समाधान हमरवावरा मर हेता भाई बोनो ने आपनी बोन मनीषा
1: ने आपनी बोन अंजलिनु
0: राम राम। होवे भाई बोनो आप सब हमले रिया हो आपड़ो सामुदायिक रेडियो वागड़ रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत करे हूँ हमारे आज ने कार्यक्रम समस्या समाधान में।
1: होवे भाई बोनो लेने हाजिर थी गया हूँ कार्यक्रम समस्या समाधान ने लेने एक नया विषय ने हाथी। तो मनीषा बोन आज अपने कार्यक्रम में भाई बोनो थी की बातचीत नो विषय है कि अपने सामाजिक जानकारी ને આપણે જે કામના કાગદર રહી એનાની પ્રતિ જાગૃતતાની કમી ને સમસ્યા સમાધાન હું થઈ શકે, કેમ કે આપણે દેખો હો કે આપણું જે જીવન હે એનમે ઘણા કની એવી જાણકારી રહે હે ઈ આપણાને કારેક તો હમસ મે આવી સા ને કારેક આપણે જાણીને એનાની નજરઅંદાજ કરી દો। પણ ભાઈન બોનો જઈ વખત કઈ સરકારી યોજનાનો લાભ લેવાની સોરોને સ્કૂલ મે ભણાવવાની ઈલાજ કરાવવાની જે સુવિધા હે એનાનો લાભ લેવો હો યા બેંક મે કયા કામની યા કયા સરકારી કાર્યાલય મે આવેદન કરવો હો તઈ વખત આપણને ખબર પડે હે કે સહી જાણકારી ને દસ્તાવેજ જે કે આપણે જે જરૂરી કાગદ હે એનાનો કેટલું મહત્વ હે, કેમ કે તઈ વખત મનીષા બોન આપણને કોઈ કાગદ મળે કોઈ કાગદ ન મળે કયું કાગદ બનાવવા બદલ આપણને કેટલું દોડવું પડે, તો એવું મેં આજે આપણે એ જ જાણવા રહો કે આપણે જે જરૂરી કાગદ હે એનાનું આપણને હરતે ધ્યાન રાખવું હે ને આ જે જરૂરી કાગદ હે એને પ્રતિ જાગૃતતાની કમી કેમ વધી હે સમસ્યા હું થઈ શકે ને સમાધાન આપણે હેતે કરી શકાય।
0: હવે અંજલિ બોન તો આના વિશે માતે આપણે ભાઈ બોને કદી ઘણા અક્કાને વાતે રેંગા, પણ કાર્યક્રમની શરૂઆતમાં હમણાં ગીત ને મોરે કર આપણી વાતે।
1: હવે તો ભાઈ બોનો આપ સાંભળતા રહેશું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM માતે।

0: અંજલિ બોન ગીત ત્યાં આશું પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરી હા આપણે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હા કે આ સામાજિક જાણકારીને આપણે દસ્તાવેજ હે વર્ણન પ્રત્યે આપણે જાગૃતતા હે તે બઢાવી શકું એની હું સમસ્યા હે એના સમાધાન હું થઈ શકે ભાઈ બહેનો કેવું ચાંગા કે આજનો ટેમ હે વો જાણકારીનો ટેમ હે સહી જાણકારી વ્યક્તિના ઘણા હકના અધિકાર સુવિધાએ ને અવસર સુધી પહોંચાડવામાં મદદ કરે હે પણ અંજલિ બેન આપણે દેખો હા કે જાણકારી તારે શું ઉપયોગી રહે આપણે બોલ દે જ્યારે આપણે સહી સમય માટે ને સહી સમજ માટે આપણે સબ પતું રહે હેમ આપણે દેખો હા કે ગામ મેં કણા વગત મન કે ખબર ઉસની રહેતી કઈ યોજના ચાલી રહી હે કઈ સેવાએ હે કઈ સુવિધાએ હે ને ઘણી યોજના બોલ દે કઈ કાગતે જુવી હે આ સબ ખબર ઉસની રહેતી ઘણા કન પરિવાર એવો બી રહે હે કે જણ કે ને કાગતે હે પણ વણામાં એક ગલતી એ ઘણા અકાની રહે હે જવડા કામ પડે હે તવડા સુધી હદાર કરવા બદલે ચક્કર કાટે હે એવા મંજરે પણ આપણે દેખો હા કે ઘણા વખત આપણે જે સુવિધા મળે હે વી બી અધૂરી રહી જઈ હે અત્ર આપણે ભાઈ બોનોને કેવું ચાંગા કે આપણે જે કાપતે રહે વણને આપણે સંભાળીને રાખવો હે ને વણામાં જે સુધાર કરવો હે વી આપણે પહેલ કતે જ ધ્યાન રાખવું હે
1: હવે મનીષા બોન આપણે દેખો હા કેમ કે અગર આપણે ટાઈમ આવી ગયો ને તઈ વખત હદાર કરવા જઈ રહો આપણે દેખો હા કે એને ચક્કર મે આપણે જે આવેદન પૂરો કરવાનો જે ટાઈમ રહે એવી નીતિ સાહે હે આઈસ વાત કરો તો સમસ્યા આ હે કે ઘણા મનકને ઘણાકાની જાણકારી હોવે તો ભી ઈ એની ચીજને કરવું પસંદ નથી કરતા ને એની સાથે ઘણા મનક એવો હે જણને જાણકારી ને હોવે ને એણને આ સબ ચીજે વ્યવસ્થિત કરવું હરતે ટાઈમ માટે આ ચીજે કરવી પડે એ ખબર જ નથી રહેતી આપણે દેખો હો કે ઘણાકાની એવી યોજનાએ ની રહી જેની જાણકારી સબ મનકને હોવું જોઈએ ને ઘણા મનકે એવે રહે કે જાણકારી હોવા બાદ ભી આ કોણ કરેગા આ બનાવવું પડેગા આના કરેલે ચક્કર કોણ કાટેગા એ ચક્કર મેં લાભ નથી ઉઠાવતા તો એના ભાઈ બહેનોને આપણે કેવું ચંગા કે આપણને થોડું શું દોડવું પડેગા પણ આપણું જે કામ હે એ વ્યવસ્થિત થઈ જાગા તો આપણી આવા વાળી જે પેઢી હે એને બદલે ભી હોય ચીજે અસલ રહેગા એની સાથે કયા કયા જરૂરી દસ્તાવેજ હે જે આપણને એની વાત કરો તો હર વ્યક્તિ પરિવારની જરૂરત અલગ રહે અલગ અલગ સરકારી ને સામાજિક કાર્યની અલગ અલગ દસ્તાવેજની જરૂરત પડે હે ઉદાહરણની તોર માટે આપણે પહેચાન થકી જોડે જે દસ્તાવેજ હે જન્મ સંબંધિત પ્રમાણપત્ર નિવાસ સ્થાન સંબંધિત જે પ્રમાણપત્ર રહે હે ઈ બેંક થકી જોડ્યો કાગજાત શિક્ષા થકી જોડ્યા પ્રમાણપત્ર પરિવાર થકી સંબંધિત આવશ્યક જે રેકોર્ડ હે ઈ ભૂમિ સંપત્તિ થકી સંબંધિત જે કાગજાત હે ઈ ને અલગ અલગ સેવાઓની યોજનાઓને બદલે જરૂરી જે દસ્તાવેજ જોઈએ એ હેતી ચીજે આપણને સંભાળવાની જરૂરત હે પણ આ સૌથી જરૂરી વાત આ હે કે મનકને કયા કામ બદલે કયા દસ્તાવેજની જરૂરત હે એની જાણકારી કે તકી મળેગા એનું જ્ઞાન એને હોવું જોઈએ કેમ કે જાગૃતતાની કમીને કારણ આપણે દેખો હો કે ઘણા કાની ચીજે વાય સૂટી સાય હે આ જાગૃતતાની કમી કેમ થાય હે તો આપણે દેખો હો કે જાણકારી સહી તરીકા ઉદી નથી પૂગતી ઘણી વખત આ લાભવું હોય પેલું લાભવું હોય ઘણી વખત એટલી ભીડ થઈ જા કે હા મારો મન કુબી ગોવાઈ જા કે આને હું વતાડો કે કઈ ચીજ લાભી ને કઈ ચીજ નથી લાભી એની સાથે દસ્તાવેજની જરૂરી સમજ ભી હોવી જોઈએ મનકની ખબર પડવું જોઈએ કે આ આધાર કાર્ડ હે આ પેન કાર્ડ હે આ જન આધાર કાર્ડ હે અગર આની સબ ચીજની એને જાણકારી રહેગા તો સી આ જરૂરી કાગદું હે એ સમજી પાંગા એની સાથે ઘણી વખત એવું થા કે આપણે જાણકારી લેવામાં જે ચક્કર હ આપણે પૂછતા નથી કે આ સહી હે કે આ પેલું હે કે આ હરતે કરો આપણે એમ સોચો આપણને આવડે એવું હામે વારાને લાગવું નહીં સુવે એને કારણે આપણે ખુદનું નુકસાન કરી બહ
0: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો હ કે આ હેતી જાગૃતતાની કમી રહી એના ઘણા કને નુકસાન થાય હે જેમ કે ઘણા કને મનકજી રહી વણે જાણકારીની યોજના ખતે વંચિત રહી જઈ હે આપણે દેખો હ કે સહી જાણકારી વે સહી વ્યક્તિ તક પહોંચતી જ નથી તો જેન કારણ ખતે આપણે દેખો હ કે વે જી યોજના નકળે હે વણા ખતે વંચિત રહી જઈ હે ને આપણે દેખો હ કે એણ હાથે તેમની ને પૈસાની બરબાદી બી થાય હે ઘણા કની એવી જાણકારી રહી વણને અભાવમાં આપણે ભાઈ બોને એવી કાર્યાલયને ચક્કર કાટી હે ને ઘણા કના પૈસા ખોઈ નાખી હે ફિર ભી વણામાં સુધાર થતું નથી હે ને એવામાં પણ દેખો હ કે જે મનકરી હે ગલત ખબર ને પડે ને આ પુણ્ય ખતન એવે ને વણે ભી ઘણા કના આપણે દેખો હ કે ઠગી લે હે એવામાં ભાઈ બોને કેવું ચાંગા કે આપણે જાગૃતતા ખૂબ જરૂરી હે આપણે સોરણ ભવિષ્ય બલ દે આ ખૂબ જરૂરી હે અગર આપણે સોરણ શિક્ષા હલવા બદલે આપણે કણિક સ્કૂલ મેં પ્રવેશ કરાવવા જાંગા ત્યાં પણ દસ્તાવેજની ખબર ઉસને રહેગા અને આપણે સોરણ હું કરવું એવું ખબર ઉસને રહેગા તે વણાખતે આપણે બી પરેશાની થાયગા ને આપણે સોરું રહેગા વેને બી ઘણાકાની પરેશાની થાયગા. એટલે બહેન બનો કેવું જાંગા કે આ પરેશાની આવે એને પહેલે આપણે હોંસી હમસીને સબ કરાવી નાખવું હે.
1: હવે આ સવે મનીષાબોન સમાધાનની વાત કરત, આનું સમાધાનનો સૌથી મોટો સમાધાન હે આપણે પરિવાર. અગર આપણે પરિવારમાં અણી સબ ચીજોનું ખબર રહેગા તો આપણે દસ્તાવેજોને વ્યવસ્થિત રાખવા હોંગા. હર પરિવારની આપણી જરૂરી જે કાગજા થી એને સુરક્ષિત એક ફાઇલમાં ફોલ્ડર બનાવીને મેન દેવું હે, જેથી આપણા જરૂરી દસ્તાવેજ હે એ વ્યવસ્થિત તરીકા થકી પડ્યા રહી શકે. પરિવારની જિમ્મેદારી હે કે એ ધ્યાન રાખે ને જાણકારી લે કે કઈ દસ્તાવેજ કઈ ટાઈમ માટે કામ આવે હે. ટાઈમ ટાઈમ માટે જે દસ્તાવેજ આપણે દર્જ કરે હે એની જે ચીજે હે એ ભી આપણાને જાણત રહેવું હોય કે કોઈ ગલતી તો નથી, ગલતી હોવે તો તરત હદાર કરી શકો. એની સાથે ગામ વિસ્તાર માટે ભી આપણે હુદાર કરી શકો, જેમ કે સૂચના કેન્દ્ર યા સૂચના બોર્ડ લગાડી શકો અને એનમાં હેતતી ચીજે લખી લો સરળ ભાષામાં કે આ ચીજ અણી યોજના બદલે જોઈતી અને આ ચીજે અણી યોજના બદલે જોઈતી હે. એની સાથે જાગૃતતા બેઠક કરવી જોઈએ, બોને ને જે ગડલા મન કહે એનાનો દીવી જાણકારી પુગાવી જોઈએ ને યુવાઓની ભાગીદારી આનમે સત્યકી મોટી હે.
0: હવે
1: ગામના જે બન્યા તક યુવા હે એ જાણકારી કાઢીને બીજા મન કહુદી પુગાવી શકે ને એને કહે કે આમ તમને અણી ચીજ માટે આ ફોર્મ ભરવું હે ને આનમે આ આ કાગદ જોઈ રહે હે. જે વખત આ જાણકારી સરળ તરીકા થી કી મન કહુદી પુગાયગા તો આપણે દેખંગા કે મનકન ખબર પડેગા ને ટેમ માટે જે જે કાગદ એનમે સુઈ રહે એ હંભારીને મેની શકીંગા.
0: હવે અંજલિ બોન બહેનબોનો કાર્યક્રમને માધ્યમ ગતિ કેવું ચાંગા કે આપણે જે જરૂરી જાણકારી ને દસ્તાવેજ ને પ્રતિ આપણે જાગૃતતા રહે વે આપણે હર કામને આસાન બનાવી નાખે હેમ. સહી ટેમ માટે આપણે જાણકારી મળે તે આપણે ઘણા કાની પરેશાની હે કમ થઈ જશે હેમ. એવામ બહેનબોન કેવું ચાંગા કે આપણે જે સહી તરીકા ખતે આપણે દસ્તાવેજ રાખ ને આપણે જરૂરી કામ બદલે જરૂરત પડી જાય તેવા મંજરે પણ દેખ કે આપણે સબ કરાવ્યું ખતું વે ને આપણે ઠેગણે મીંજે ખતે વે ને સબ કર્યું ખતું વે તો આપણે આસાની ખતમ મળી જાય. એટલે બહેનબોનો આજે આપણે આ સંકલ્પ લેવું હે કે આપણે જે જરૂરી દસ્તાવેજ હે વણને સંભાળીને રાખંગા ને વણને જે ગલત કઈક થઈ ગયું હે વો સહી કરાવંગા ને આપણે જે જરૂરી જાણકારી યોજના નકલી રહી હે વણની બે જાણકારી આપણે લેવી હે.
1: હવે
0: ને એને સાથે કેવું ચાંગા કે આપણે ગામમાં જે ગણક ને મનકરી હે વણને ખબર નથી રહેતી હે કે કઈ યોજના નકલી હે કણા દસ્તાવેજ મેં હું કરાવવું પડે તે ને ખબર પડતી વણ મનકન બે આપણ સમજાડીને વણને મદદ કરી શકો હું.
1: હવે મનીષા બોન આપે સહી કીધું તો અણી પ્રકાર થકી આજે કાર્યક્રમમાં આપણી ઘણી અસલ વાતે થઈ હે. આપણે જે કામના કાગદ હે એની જાણકારી આપણને હરતે હોવી જોઈએ ને આ કાગદ આપણને હરતે અવરીને મેળવે હે. તો આશા કરો કે આ હંગરી વાતે આપણે ભાઈ બહેનોને ગમી હોંગા, કેમ કે ટેમ થઈ ગયો હે આપણે અણસ કાર્યક્રમ થકી સૂટો પાડવાનું. તો સૂટો તો પડ પણ સાથે પહેલા કાર્યક્રમનું પતું બતાડ દો તાકી આજનું આ કાર્યક્રમ આપણે ભાઈ બહેનોને કેવું લાગ્યું એની બારામાં રાય સુઝાવ આપણને આલી શકે આપણે અણા પત્તા માટે.
0: હવે ભાઈ બહેનો લખી લો અમારું પતું. અમારું પતું હે કાર્યક્રમ સમસ્યા સમાધાન વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન. અમારું પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માટે. અમારું ફોન નંબર હે 9414082643.
1: તો ભાઈન બોનો ફેરી મલંગા અણસ કાર્યક્રમ મે અણસ ટેમ માટે એક નવી વિષય ને હાથે તારું દી.
0: રામ રામ રામ રામ.

0: પપ્પા પપ્પા મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
1: બસ યહી તો શરૂઆત હે બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે ન કોઈ હાલાત રોકે, શિક્ષા તકીસ બદલેગા હર એક દાડો નિરાતર.
0: હિંડો સ્કૂલ જા આપણે, આપણા ભી હપના પૂરા કરો.
1: યાદ રખી કલમ કી તાકત.